0: ભણવા વાલી સગલી બેનાને આપણો
1: રામ રામ સા.
0: દેખો બૈસા ટાઈમ આપણે કાર્યક્રમ રો સમય વ્યો ઓર આપણે બેનારે વાસ્તે ભાંત ભાંતરી જાણકારી ઓર રાજસ્થાની ગીતારો પિટારો લઈને હાજર વ્યા સા ઓર આપણી બેના બી નિતનવાદન નવી નવી જાણકારી હુણે હે લાભ લેવે હે તો આજ મમતા બૈસા વિચારવાની વાત મેં આપ કઈ લઈને આયા હું સા.
2: તો દેખો ગાયત્રી ભાઈસા આપ આપણી બેનારે વાતે આ જાણકારી લઈને આયા હા કે ભાઈ સામાજિક જે સંગઠન હે વણી મેં મહિલાની કઈ ભાગીદારી રહેવે કઈ ભૂમિકા રહેવે અણી બારામે આપ સહેલેને આ જાણકારી કરાવવા સા.
0: ઘણી બી સમાજની પ્રગતિ અગર દેખા તો વે બેનારી ભૂમિકા મેં બહુ જ જ્યાદા મહત્વપૂર્ણ વેવે હે ચાહે પરિવાર વો શિક્ષા વો સ્વાસ્થ્ય વો પર્યાવરણ સંરક્ષણ હે ઓર સામાજિક વિકાસ જસા જતરા બી ક્ષેત્ર હે અણમેને બેના આપણી સક્રિય ભાગીદારીઓ એક સમાજને નઈ દિશા પ્રદાન કરે હે ઓર સામાજિક સંગઠન જો વેવે વે સમાજની સમસ્યારા સમાધાન કરે હે જાગૃતતા ફેલાવે ઓર જનકલ્યાણ રે કાર્યારે વાસ્તે વણાયા જાવે હે ઓર અણા સંગઠના મેને આપણે જો બેના હે વણારી ભાગીદારી ન કેવલ આવશ્યક વેવે બલ્કે સમાજના જતરા બી વિકાસરા જો પક્ષ હે વણારે વાસ્તે અનિવાર્ય હે.
2: બિલકુલ બઢિયા વાત કીધી સા. ઓર હવે દેખો આપણે દેખા કે મહિલા જો હે વણા મેં સંવેદનશીલતા નેતૃત્વ ક્ષમતા સંગઠન કૌશલ સેવારી જે ભાવના હે જસા ગુણ આપણી બેના મેં આપણે દેખા કે સ્વાભાવિક રૂપું વેવે ઓર યોઈસ કારણે કે આપણી જો મહિલા હે વે સામાજિક સંગઠનનું જોડે હે શિક્ષા સ્વાસ્થ્ય સ્વચ્છતા ઓર મહિલા જો સશક્તિકરણ હે ઓર બાલ વિકાસ પર્યાવરણ સંરક્ષણ જસા બી ક્ષેત્ર હે વણા મેં પ્રભાવી યોગદાન ભી દેવે હે સા.
0: આજ દેશમાં આપણે દેખા કે નરી હરી સ્વયંસેવી સંસ્થાન હે મહિલા મંડળ હે સ્વયં સહાયતા સમૂહો ઓર સામાજિક સેવા સંગઠના મેને બહેનારી જો આપણે નેતૃત્વકારી જો ભૂમિકા હે વે આપણી બહેના નિભાઈ રહી હે વે ગ્રામીણ ઓર જો બી શહેરી ક્ષેત્ર મેને લોગાને બી જાગૃત કરી હે ગરીબ ઓર વંચિત લોગારી સહાયતા ભી કરી હે ઓર દૂસરી બહેનાને ભી આત્મનિર્ભર બનાવવા મેને ઓર સામાજિક કુરીતિયારી ખિલાફ અભિયાન ચલાવવા મેને બહુ જ જ્યાદા મહત્વપૂર્ણ કાર્ય કરી હે સર.
2: બિલકુલ સર. લારે લારે જો મહિલા હે એ ભાગીદારી સામાજિક સંગઠન હે વણારી કાર્યક્ષમતા ઓર વણારી વિશ્વસનીયતાને ભી બઢાવે લારે લારે એ સમાજની આધી આબાદીનો પ્રતિનિધિત્વ કરે અણી વાતે વણારી જો સમસ્યા હે વણાને આવશ્યકતાઓ બહેતર ઢંગુ વે સમજી શકે ઓર જે મહિલા હે વણાને નિર્ણય લેવાની જો પ્રક્રિયા વણીમાં બી વે સામિલ વેવે હે ઓર સંગઠન અધિક સમાવેશી ઓર પ્રભાવી બી એ મહિલાએ વણાઈ શકે હે સા.
0: આપા દેખા કે અમારું બી નરૈહારા સ્થાન અસા હે જણમેને બેનારી સામાજિક કાર્યમાં ભાગ લેવાની ચુનૌતિયારો બી સામનો કરવો પડ રહ્યો ચાહે પારિવારિક જિમ્મેદારીઓને લઈને ચાહે સામાજિક રૂઢિયાને લઈને શિક્ષાની કમીને લઈને યા પછી સંસાધનારો અભાવને લઈને વણારી જો ભાગીદારી હે વા થોડી સીમિત બી કટેન કટે હે અણી વાસ્તે યો આવશ્યક હે કે આપણી બહેના જો હે પહેલી વાત તો શિક્ષિત વેણી બહુ જ્યાદા જરૂરી હે અગર વા શિક્ષિત વેગા તો વે આવા વાલી પીઢિયાને શિક્ષિત કરેગા ઓર શિક્ષા રે દંપે વે ખડી વેન આત્મનિર્ભર બનેગા ઓર મહિલાને બી સમાન અવસર આપણે પ્રદાન કરવો હે વણાને બી નેતૃત્વ વણારે નેતૃત્વને બી પ્રોત્સાહિત કરવો હે ઓર સામાજિક જેટલી બી ગતિવિધિયા હે વણી મેને વણાને સક્રિય રૂપું ભાગ લેવાને પ્રેરિત કરેગા જેથી આપણી બેના જો હે વે સામાજિક કાર્યમાં ભાગ લેવારે પ્રતિ સચેત વેગા ઓર સુરક્ષિત વેગા છે.
2: ઓર દેખો સરકાર બી વિભિન્ન સંસ્થા દ્વારા આપણી બેનારે વાતે મહિલારે વાતે સશક્તિકરણ રે વાતે અનેક તરીકારી યોજના ચલાઈ રહી હે સા. ઓર આણા યોજનારો ઉદ્દેશ્ય યો હે કે મહિલાને શિક્ષા કૌશલ વિકાસ આર્થિક આત્મનિર્ભરતા ઓર સામાજિક જે નેતૃત્વ હે વણારા અવસર ઉપલબ્ધ કરાણા જદી મહિલા સશક્ત વેગા તો વે વણારા સમાજને વિકાસ મેં ઓર અધિક પ્રભાવી યોગદાન દઈને વને સાર્થક વણાઈ શકેગા સા.
0: ઓર આપા તો આપણે કાર્યક્રમ રે માધ્યમ હું યસ વાત કા કે એક વિકસિત સમૃદ્ધ ઓર ન્યાયપૂર્ણ સમાજ રે નિર્માણ રે વાસ્તે બેનારી સક્રિય સહભાગીતા બહુ જ જ્યાદા આવશ્યક હે ઓર આપણે બી એસો વાતાવરણ વણાણો છાવે કે જટે આપણી બેનના વણા કરણી બાધારે સામાજિક નેતૃત્વ ઓર સેવા કાર્ય મેં આગે બઢી શકે સા.
2: તો દેખો ગાયત્રી ભાઈસા યા તો ઈ જાણકારી ઓર અભી આપણી બેના વાટ નાલરી હે રાજસ્થાની ગીતરી તો આપ કહો તો આપણી બેનાને રાજસ્થાની ગીતારી દુનિયા મેં લઈ ચાલા.
0: હા સર.